0: કોઈ બદલાવ નહીં કરી છ્યો. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રા આ જાણકારી દીની વે કહ્યો કે બેંક ચાલુ માલી સાલ સારું સકલ ઘરેલુ ઉત્પાદ જીડીપીમાં બઢોતરી રી રેટ પહેલી રી 6.9% ઘટાડ 6.6% કરણનો ફેસલો કિન્નો. આરબીઆઈ અનિવાસી ભારતીય ભારતના પ્રવાસી નાગરિકા અર દૂજા પાત્ર વિદેશી નિવેશકા સારું ઇક્વિટી બજારમાં નિવેશના મોકા બધાયા હૈ. સરકારી દૂજા દેશના સંસ્થાગત નિવેશકાને સરકારી શેરામાં ભેવણવાળા પૂંજીગત ફાયદામાં ટેક્સમાં છૂટ દીની હૈ. દેશમાં પોલિમર આધારિત નોટ ચલાવણના પ્રસ્તાવમાં વિચાર કર્યો જા રહ્યો હૈ. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રા બતાયો કે દેશના ન્યારા ન્યારા હલકાઓ બેંકારી શાખામાં અર એટીએમમાં નોટારી કમીરી શિકાયતા મિલી હી. શ્રી મલ્હોત્રા બતાયો કે બેંક કને જરૂરી તાદાદમાં નકદી મોજૂદ હૈ અર ઇનરી કમી તુરત પૂરી કરતી જાવેલા. રાજ્યસભાના દ્વિવાર્ષિક ચુનાવ રાતેત રાજ્યો 3 સીટા માથે વેવણવાળા ચુનાવ બાબત કોંગ્રેસના ઉમેદવાર નીરજ ડાંગી આજ પરચો દાખિલ કિન્નો. વે વિધાનસભા ભવનમાં ચુનાવ અધિકારી ભારત ભૂષણ શર્મા સામે નામ પાનો ભર્યો. એ બગત રાજ્યના પહેલીવાળા મુખ્યમંત્રી અશોક ગહેલોત, વિધાનસભામાં વિપક્ષના નેતા ટીકારામ જુલી, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદસિંહ ડોટાસરા અર વિધાનસભામાં કોંગ્રેસના મુખ્ય સચેતક રફીક ખાન સમેત કઈ આલા નેતા મોજૂદ હા. કોંગ્રેસ નીરજ ડાંગીરી ઉમેદવારીને પાર્ટીના સામાજિક પ્રતિનિધિત્વ અર સંસદીય અનુભવના પ્રતિ ભરોસારી નિશાણી બતાઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશમાં બલિયારા જયપ્રકાશ નારાયણ પક્ષી અભયારણ્ય સુરહા તાલર દેશરી 100મી રામસર ઠોડ વેવણરા એલાણ માથે ખુશી જતાઈ હૈ. માના સંદેશમાં શ્રી મોદી કહ્યો કે ઓ જૈવ વિવિધતાને બચાવણ અર પારિસ્થિતિકી સંતુલન બનાયું રાખણ સાગે હરિત ભવિષ્ય સારું મદદગાર હૈ. સુરહા તાલમાં ભાંત ભાંતરા પ્રવાસી અર વઠેરા પરિંદાનો રહેવાસ હૈ. કેન્દ્રીય વન અર પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે ઇ ઉપલબ્ધિને પારિસ્થિતિકી બચાવણ ઓળી ખાસ બતાયો હૈ. વે કહ્યો કે પારિસ્થિતિકી સંતુલન સારું વેટલેન્ડ, ગ્રાસલેન્ડ અર વુડલેન્ડ તીનું જરૂરી હૈ.
1: મેં હમેશા હમારે વન વિભાગમાં ભી જબ ચર્ચા કરતે હૈ ઓર લોગો કો ભી પર્યાવરણ કી દ્રષ્ટિ સે કહેના ચાહતા હું તીનો મહત્વપૂર્ણ હોતી હૈ. વેટલેન્ડ ભી મહત્વપૂર્ણ હોતી હૈ ક્યોંકિ હમારી આસપાસ કી ઝીલે હમારી જમીન મેં નમી બના કે રખતી હૈ, પક્ષીઓ કો આસરા દેતી હૈ ઓર અગર એક બડે શહેર મેં એક અચ્છી ઝીલ હો તો લોગો કો સુકૂન દેતી હૈ, ઘૂમને કી જગહ દેતી હૈ. ઝીલે આપ દેખો કિતને લોગ ઘૂમને આતે હૈ તો હમે ઇસકે જો કેચમેન્ટ એરિયાઝ હૈ સભી લોગો કો ઉસકો બચાના ચાહિયે. જિતના વેટલેન્ડ મહત્વપૂર્ણ હોતા હૈ ઉતના હી ગ્રાસલેન્ડ મહત્વપૂર્ણ હોતા હૈ. યહાં પે વેટલેન્ડ ભી હૈ, ગ્રાસલેન્ડ ભી હૈ ઓર વુડલેન્ડ ટ્રી ભી હૈ. યે તીનો કા કોમ્બિનેશન ઇકોલોજી કા કોમ્બિનેશન હોતા હૈ ઓર ઇસકે સંરક્ષણ કે લિયે હમ લોગ કામ કરતે.
0: મુખ્યમંત્રી ભજનલાલ શર્મા જનતાઓં આવો હવારા મુજબ જીવન રો તરીકો અપનાવણ અર ધરતી ને બચાવણ રી અરજ કીની હૈ. આજ વિશ્વ પર્યાવરણ દિવસ રે મોકે જયપુરમાં રાખી જાય કાર્યક્રમમાં શ્રી શર્મા જનતાઓ પાણી બિજલી રી બચત કરણ સાગે રાજ્યને હરિત અર સાફ સુથરો બનાવણમાં યોગદાન દેવણ રી અપીલ કીની. મુખ્યમંત્રી કહ્યો કે એક પેડ માં કે નામ અભિયાન રાતેત ઈ સાલ પ્રદેશમાં 10 કરોડ પૌધા રોપણું તે કરી ચ્યો હૈ. વિશ્વ પર્યાવરણ દિવસ રે મોકે આખા રાજ્યમાં હરિયાલી બધાવણ અર કુદરતને બચાવણ રો સંદેશ દેતા થકા કાર્યક્રમ રાખી જ્યા. અલવરમાં સશસ્ત્ર સીમા બલ રી ઓરું પૌધા રોપી જ્યા અર જનતાને પૌધા બાંટી જ્યા. હનુમાનગઢ, ડીગ, સિરોહી, નાગોર, ડુંગરપુર, જૈસલમેર, બાડમેર, ચૂરુ અર સવાઈ માધોપુર સમેત કઈ ઠોણા વિદ્યાર્થી અર જનતા પૌધા રોપ્યા અર પર્યાવરણને બચાવણ રી સોગન લીની. ભરતપુરમાં પર્યાવરણ જાગરૂકતા રેલી નીકાળી જી. ઝુંઝુનુમાં પર્યાવરણ બચાવણ જોડ્યા સાંસ્કૃતિક કાર્યક્રમ અર હોડા રાખી જી. એ સમાચાર આપ આકાશવાણી જયપુર અજમેર સુન રહ્યા હો. પ્રાદેશિક સમાચાર બુલેટિન આપ માણા એક્સ હેન્ડલ @AIR_Jaipur, યુટ્યુબ ચેનલ રાજસ્થાન AIR News અર ફેસબુક માથે एआईआर